ઉમીતન જમા યંબા તેના કોવ ચુની યંબા જેગુતલ હી સંયે રોંગો રોંગ કહી ગુબા મદોન ચાંગ મજંડા હેયેન રા થાંજી ચેનતો યંતિન ચાંજી બીએ બીએ શ્યાંખાં દેતો યના રોની ચે ચેનતો યંતિન દેયેન છુકો ગ નબા દે હીતુ સમો થબા તો રોની ચે શિકા તો ગાચુ કનો સુ હીતુ સમો થબા માજી રોની ચે છોવા તો લેકા કીડે ઉછોં ચી થો જે શ્યાં રો તો શ્યાંબા ઓ યોના કિંડી ચે થાની સમાલા વા જી જી દેયોં જેંજુ લે શ્યાંજે જોવા દોવાલા ફોલે થાબા યેતંજે હીસંબા જેનો સિંગનાબા છો પાછમ દર લેગી કેસિંજી મધ્યના ગાચો લેન્સિંસિરો